0: ஆசை பாதமட்ட சீதா சீதா பாத்தரே விதாசா ஹிவென் எலியட்ட சிவரட்ட அவசர நவ ரெகுலாசி நித்த நியோக மே சத்தியே ஹிமிவருன் ஹமுவட் பந்தனாகாரகத்தவன பிக்ஷுன் வகன்சேலா நடு கட்டயுத்து ஆதிய சந்தா பந்தனாகாரின் பிட்டத்தட்ட வேண்டம கிரீமேதி சீவரைய சகிதவ வேண்டம கரவீமட்ட ரஜே அவதானய யொமுவ ஏத சுவாமின் வகன்சே நமக் ஹிரே விலங்குவே வெட்டுனாம நவத உசாவியட்ட கென எனவனங் ஏயவ சிவர அந்தலம கென எண்ணோனே கேல அத்தனமே விதியட நீதி சகஸ்ருத்தேக புதுதாமே விஷால ஜாயகிரகணயக் ஹட்டேட தக்வன்னட் புலுவ இதிங் ஏ ஜாயகிரகண எகத்து கரகன தவ இஸ்ரஹட சுவாமின் வகன்சேலா ஹிரே நோயன தனட்டம புத்த சாஸ்திரிய பத் கரகன்ன புலுவங்குனு தேக ඇත්තටම සියලු බෞද්ධයන්ගේ විශේෂම ජයග්‍රහණයක් බවට පත් වේවි.
1: සියද පාත්‍රේ විදහසා උදේ 7:50ට අනුග්‍රහය.
2: ෆ්‍රෙෂ් කියන්නේ අපේ කැමට බීමට විතරක් සීමා වුණු දෙයක් නෙවෙයි. ඒක අපේ ජීවිතේම කොටසක්. හැම දවසක්ම ෆ්‍රෙෂ් වෙන්න, ෆ්‍රෙෂ් විදිහට හිතන්න. කීල්ස්. ලයිෆ් එකම ෆ්‍රෙෂ්.
3: අපේ කැම එක නම් කැම රසටම තිබුණා.
4: පොඩි වෙනසක්. 100%ක් පිරිසිදු කොකෝ ෆ්‍රයි RPD පොල් තෙල් එක්ක මගේ ආදරණීයන්ට සතුට රසගුණ එක්ක.
5: After levels industry පිළිගන්න engineering graduate කෙනෙක් වෙන්න enroll slit faculty of engineering. දැන්මයදුම් කරන්න www.slit.lk. slit evolve beyond.
6: පුතේ කන්නාඩි අමතක වෙලානේ.
7: අම්ම සල්ලි දාන්නද?
6: ඔව් සල්ලි දාන්න.
7: ඔය ෆෝම් එක දෙන්නකෝ. මං අම්මගේ කන්නාඩි වෙන්න.
6: තැන හොඳ නම් ඉන්නෙත් හොඳ අය.
7: ඔයා වගේ හොඳ කෙනෙකුට ගනුදෙනු කරන්න ඒ වගේම හොඳ තැනක් ඕන.
8: ස්ථාවරත්වයේ විශ්වාසනීයත්වය සහ ආරක්ෂාව ඉහළින්ම ලබා දී ඔබේ ස්ථාවර තන්පතුවට ඉහළ පොලියක් ලබා දෙන හොඳම තැන සර්වෝදය ඩෙවලොප්මන්ට් ෆයිනෑන්ස් හොඳම තැනක් හොඳ ආයෝජනයක්. 13/19 අදම අමතන්න.
9: ලංකා රේටින් BBB- stable outlook බලපත්‍ර ලබා මුල්‍ය සමාගමක ශ්‍රී ලංකා තන්පතු රක්ෂණ යෝජනා ක්‍රමයේ සමාජ Kiki.